0: રામ રામ સા.
1: ઉગતા સૂરજરા રંગ નિરાળા, હરદિન લ્યાવે ઉજિયારા, મનમાં રાખો આસ અર વિશ્વાસ, સફળતા આવે ચાલતી આપણે પાસ.
0: કહેવે ના દાના, જીવ રો મન ઉજાસુ ભરેલો હોય હે, ઉન ખાતે તો હર દિન તહેવાર જેસા હોય હે.
1: તો લીજો ઉમંગ, ઉલ્લાસ અર સકારાત્મક સોચ રા રંગ ભરતો થારો આપણો કાર્યક્રમ ઘર આંગણ એક બાર ફેરુ હાજર હે.
0: ઓર જેઠે બાતા હુસી રેના અપનત્વરી, સંસ્કારારી, પરિવારી ઓર જીવનમે નઈ ઉમંગ જગાવનારી પ્રેરણાદાયક બાતા ભી હુસી અટે.
1: તો આવો હંસતા મુસ્કુરાતા, પ્રેમ અર વિશ્વાસ રા દીપ જળાતા આજરો કાર્યક્રમ મેં મીનાક્ષી સ્વર્ણકાર
0: ઓર મેં વીણા ઉજા
1: ઓર સાથે યોસી ચોખ્ખો ચોખ્ખો ગીતડલો.

0: ആകാശവാണി എറ്റ് 90.
1: બન્યા આપ સબ જાણો હો કે એક લુગાઈ રી અસલી પહેચાણ ઉનરે હાથ શું બણ્યોડે ભોજન શું હોય. ભોજન બનાવણો કોઈ સાધારણ બાત કોની, બલકી આ એક પારંપરિક કલા હૈ જેકી એક પેઢી શું દૂસરી પેઢી રખને પૂગે. આજ રે નુએ જમાને મેં 100 તરીકે રી નુવી નુવી રેસીપી ચાલ ગઈ હૈ, પણ આપારી પારંપરિક પાક કલારો કોઈ મુકાબલો નહીં હૈ. આપણને નવી રેસીપીઝ રે સાગે આપણી દાદી નાની શું આપારા પારંપરિક પકવાન અર ભોજન બનાવણા શીખના ચાહી જાય. ક્યો વીણા?
2: બિલકુલ સહી વાત હે મીનાક્ષી, ક્યોંકિ મેં તો આ કહું કે ના કેવલ આપણને દાદી નાની શું પારંપરિક પાક કલા શીખવી ચાહીજે, બીરે સાગે સાગે નવી પેઢીને ભી આપણને એણ કલારે માય પારંપરિક બનાવણો ભી ચાહીજે. ક્યોંકિ આપારી પારંપરિક પાક કલારી ચીજિયા યાદ કરા તો અચરજ હોવા લાગ જાવે કે આપારી દાદી નાની ઇતે તરહ રા ભોજન કિયા બના લિયા કરતી. જબકે ઉન દિના માય તો આ જાણે જ્યાં ના તો કુકિંગ ગેસ હોતા, ના ઓવન, ના મિક્સી, ના તરહ તરહ રા બર્તન માંગા, આ દૂજા ઉપકરણ ભી નહીં હોયા કરતા થા.
1: હા બન્યા, ઉન જમાને માય તો મિટ્ટી રા ચૂલા, મિટ્ટી રા બર્તન, સિલબટ્ટી અર હાથાળી ચક્કી હોયા કરતી. તો ભી પુરાણી લોગયા કેઈ ભાતરી ચટણી, તરહ તરહ રા રાયતા, રાબ, ખીચ, સોગરા, હલવા, કેર સાંગરી અર ભાત ભાતરા અચાર, ખીચિયા, પાપડ આદ સ્વાદિષ્ટ પકવાન બનાયા કરતી. ઓર બે ઇતી તરહ રી ચીજિયા બનાયા કરતી કે આપણને તો ઉણ સબ ચીજા રા નામ ભી યાદ કોની આવે. બન્યા, આપણને ઉણ પારંપરિક પાક કલાને બચાણી રાખણ સારું કી ન કી ખેચળ જરૂરી કરની ચાહી.
2: બિલકુલ સહી કહ્યો. આજકાલ આપણ નવી રેસીપી શીખણ સારું તો કુકિંગ ક્લાસે જામણ લાગ જવા, પણ પુરાણી પારંપરિક જેવી ભોજન અર પકવાન રી મીઠાઈયા બનાવણ રી શીખણ સારું જેકી બુજુર્ગ લુગાઈયા હૈ બિયારે ખાને પાને બેઠણો ચીજે. દેખો બન્યા, પુરાણી પારંપરિક ચીજા બનાવવાનો આપણે આપમાં એ કલા હોય હે, ઓર આ કલા ધીરે ધીરે બુજુર્ગ લુગાઈયા રે સાગે ખતમ હોઈ રહી હૈ. તો આપણને એ કલાને બચાવવા ખાતર અમે કમર કસની હોવેલી.
1: તો બેન વીણા સોલે આની સાચી વાત કહી હૈ, જેકો સ્વાદ અર સેહત બાજરેરી રોટી, કાચર વળી રી સબ્જી, ગુડરા, ઢોકળા, છાચ, દાળ બાટી અર ચૂર મે રે સાગે અણગિણ તરીકે રી દેશી ચીજા માય હોય. હું તરે રો સ્વાદ અર સેહત આજ રે આધુનિક ફાસ્ટ ફૂડ અર રેસ્ટોરન્ટ રે ખાણે રે માય નહીં હોય શકે. તો બેન્યા કહેવણ રો સાર ઓ હૈ કે આપણ આપણી પુરાણી પાક કલાને બચાવવા અર નવી પેઢી તાઈ પુગાવવા.
2: સ્વાદ શું વયોડો એમ ચટપટી ચર્ચા રે પછી આવે. અબે આપણને સુના એક મીઠો સો ગીત કરલો.

0: બેના ઇતિહાસમાં કઈ લોગ ઈસા હોયા હૈ જકારો કદ ઊંચો નહીં દીખે પણ બે ધીર ગંભીર હોય ઓર કામને સફલ બનાવણ વાસ્તે લગોલગ જૂઝતા ભી રહેવે જીકે શું બિયારો કામ ચોખ્ખો ભી હોઈ જાવે ઓર બિયારી મહેનત બિના કામ પાર ભી નહીં પડે હૈ
1: ઓર ઈસાઈ એક દેશભક્ત હોયા હાર સેલમ વિજય રાઘવાચાર્ય જકા આપરો પૂરો જીવન રાષ્ટ્ર સેવા ન્યાય અર જન જાગરણ વાસ્તે હોમ કર દિયા
0: આઝાદી દી લડાઈ ખાલી તલવારા અર આંદોલના સુ કોની લડી જે આઝાદી વાસ્તે ઘણાઈ લોગ જન જાગૃતિ સારું દેશભક્તિ રે વિચારા સુ જનતાને હિંમત ભી બંધાઈ હૈ
1: બને આપરી કલમ રે પાણ ગુલામી સુ આઝાદી રો માર્ગ દેખાયા બિયા માએ એક નામ સેલમ વિજય રાઘવાચાર્ય રો આવે જકા ભારત રે લોગા મે આત્મવિશ્વાસ જગાયો અર આપરે અધિકારા વાસ્તે સાવચેત કરતા લડનો શીખાયા
0: બેના સેલમ વિજય રાઘવાચાર્ય જકાને ચક્રવર્તી વિજય રાઘવાચાર્ય ભી કહેવે હે આરો જન્મ 18 જૂન 1852 ને મદ્રાસ મે ચિંગલપુટ જિલ્લે રે મધુરંતકમ ગામ મે હુયો બે બાલપણે સુહી તેજ બુદ્ધિ નિર્ભુક સ્વભાવ અર ન્યાયપ્રિય સોચરા ધનીહા
1: ઇતિહાસ બતાવે હે કે બારે જીવન મે ભી કઈ કઠિન ઉતાર ચડાવા આયા હા પણ બે કદી હાર ની માની બિયારો ઉપર કઈ જૂઠા આરોપ લાગ્યા ભયંકર ચુનૌતી આઈ ફેર ભી બે સચ્ચાઈ રો માર્ગ ની છોડ્યા
0: ઓહી કારણ

0: આદનારે સાથે સાથે ઈસા મહેતાઓ મિનખાસુ આવે જકારે મનમે દેશ પ્રેમ ઓર સમાજરી સેવા હિલોરા લેમતી હુએ હૈ વિજય રાઘવાચાર્ય રો જીવન આપાને આઈ સી બતાવે હૈ કે સચ્ચાઈ રો રાસ્તો અબખાઈ ભર્યો જરૂર હુએ પણ અસલી સફળતા અસમાન બોહી દિરાવે હૈ.
1: તો આજ બિયારી જયંતી પર આપણને આ વાત યાદ રાખવી ચાહીજે કે દેશભક્તિ ખાલી બડા અવસરા પર દેખાવણરી વાત નહીં હોવે, આપણને આપણો કામ કર્તવ્ય માન પૂરી ઈમાનદારી સુ નિભાવણો ચાહીજે.
0: આવો સેલમ વિજય રાઘવાચાર્યની જયંતી પર બિયારી યોગદાનને યાદ કરતા થકા ઓ પ્રણ કરા કે સત્ય સાહસ અર રાષ્ટ્ર સેવારો આદર્શ આપણે જીવનમાં કૂટ કૂટ ભર્યોડો હી રહે.

0: તો સા સિંજારી બેળા હોગીએ ઓર શીખ લેવાનો વખત હો ગયા આપણો આપણો હેતાળ સાથે ડોક્ટર નમામી શંકર આચાર્યને શીખ દિવસ
1: રાપીબેન મુક્તાજીને ઘણા ઘણા રામ રામ.